0: હવા મેં ભાઈ દૂષિત થઈ રહી થકી હે, પાણી દૂષિત થઈ રહી થકું હે, જમીન હે નષ્ટ થકી થઈ રહી થકી હે, ને આ પૂરી જમીન મેં જહર ઝાયરું થકું હે. તો એને થકી આપણે સુરક્ષિત રહી શક, શુદ્ધ ભોજન આપણે ખાઈ શક, જૈવિક ખેતી થકી, રાસાયણિક મુક્ત અનાજ હે, સબ્જીયા હે, એ આપણે સુરક્ષિત તાજી ને અચ્છી સબ્જી ખાઈ શક અગર આપણે જૈવિક ખેતી કરો તો. બીજું રોગ થકી આપણે બચી શક, કેમ કે આ જે રાસાયણિક હે, કીટનાશક વાળી જે સબ્જીયા હે, રાસાયણિક વાળી જે સબ્જીયા હે, આપણે ખાઈને આપણું શરીર હે એ ઘણી ખરી બીમારી થકી ઘેરાયેલું થકું હે, આપણે શરીરમાં બુરો અસર પડી રહ્યો થકો હે. તો જે બી ઝહરીલા કીટનાશકનો અસર હે, આપણે જે ઇન્સાન હે યા પશુ હે, એના શરીરમાં જૈવિક ખેતી થકી શરીરમાં નહીં પહોંચે ને શરીર હે આપણે હાજુ તાજુ સુરક્ષિત રહી શકે. કિસાન ભાઈઓ, જીવ જંતુની રક્ષા હારું આપણે જૈવિક ખેતી અપનાવી ઘણી જરૂરી છે. આપણે ઇન્સાનની રક્ષા હારું જૈવિક ખેતી અપનાવી ઘણી જરૂરી છે. દેખો, જૈવિક ખેતી થકી આપણે કમ લાગત ને મહંગા જે રાસાયણિક ખાત થકી બચી શક, ખાત ખરીદવા થકી બચી શક, ને એ ખાદ હે આપણને મહેંગું હે ને ખરીદવું પડે. કેમ કે જૈવિક ખેતી હરું, એક તો ભાઈ નીમનો રસ હે, નીમની પત્તિયા હે, ગોબરની ખાદ હે, એ આપણે ખેતરમાં નાખાંગા, એ આપણે સબ્જીઓમાં નાખાંગા, તો આપણી સબ્જી હે સુરક્ષિત ને તાજી ને અચ્છી હે, આપણે ખાઈ શકાંગા ને ખવડાવી શકાંગા. કિસાન ભાઈઓ, દીકો આ આપણે હવાના ટાઈમે આવી વાત કરી ભાઈ જૈવિક ખેતીને, તો કિસાન ભાઈ હોણે ને આ અમલ કરે તો હર કિસાન ભાઈ થકી આ જૈવિક ખેતી આપણને મળી જાય. કિસાન ભાઈઓ, રામ રામ, રામ રામ.
1: કાર્યક્રમ ખેતી ની વાત યહી પર સંપન્ન હુઆ. પ્રાતઃ કે 6:50 હુએ હે. પ્રસ્તુત હૈ કાર્યક્રમ આદિવાસી લોક સંગીત. इस कार्यक्रम में आज आपको सुनवा रहे हैं गोपाल पंड्या व साथियों द्वारा गाए कुछ कृष्ण भजन.

0: કે બારિશ મેં વ્હાઇટ મોલા ફટાક દઈને પડી જાય કોઈ બી પૌધા ઉપર, સબ્જી ઉપર તો સ્પેશિયલી. તો એના કંઈક દેશી નુસ્ખા હે જે આ અમારે બાપા દાદા થી સાલી આવી રહી, અભી ભી સાલી રહી, ને કિસાન ભાઈ હે આપણે અચ્છે સે જાણે ભી હે, ને થોડું આપણે ભી એને હાથે શેર કરે ને એ ભી આપણા હાથે સાજા કરે. તો એડમેસ હું એક ઉપાય જે બતાડી રહી, એક તો હે કે જે રાકોડો આવે આપણે સુલો બારણ અને સુલા બારણ એમ રાકોડો આવે એમ ઠામડા બી માજા આપણે, પણ એ જ રાકોડો આપણે પૌધા ઉપર સાટે તો કોઈ બી મોલા જે રે કે એ મોલા નહીં થતા સબ શાક સબ્જી સ્પેશિયલી બેલાવાળી, જેમ કે કદ્દુ થઈ ગયા, આલ થઈ ગયા, કારેલા થઈ ગયા, તુરિયા થઈ ગયા, ગલકા થઈ ગયા, અને એ જે કાકડી વાળા જેટલી બી વેલે હિ એના માટે આપણે રાકોડો છીડકી દે કોઈ બી મોલા થઈ નહીં એના માટે. બીજો ઉપાય એ હે આપણે કે જેમ કે આપણે ખાટી સા આવે ઘર મેં કાળા બી હા આપણે જેમ પુરાની થઈ જાય વાઈ દ પુમરી ઉઠે એમ કરીને, તો એ ખાટી સા બી આપણે ફેંકવી નહીં, એને ખાટી સા નો સ્પ્રે આપણે જે બી મોલા ને થઈ રહી એ ખરી આપણે કરી દેવો. તો જેટલા બી બારિશ માં સ્પેશિયલી જે બી કીડા થઈ એ હેત તો મરી જાય. બીજી વાત રહી ખાદની, તો બારિશ નું પાણી આપણા આપમાં એક વરદાન હે પૌધન બદલે.
1: બિલકુલ,
0: કોઈ હા કોઈ બી સબ્જી હોય કોઈ બી આપણે પૌધું હોય ને આપણા આપમાં એક વરદાન હે, એના અંદર હેત તો પોષક તત્વ આરામથી કે પૌધાને મળી જાય, જે તમારે ઉપર સે કોઈ બી ખાદ આલવાની જરૂરત જ નહીં પડતી એમ. તો બારિશ માં આ થોડું શું વિશેષ ધ્યાન રાખવાની વાત હે કે આપણે એક થઈ કે પાણી જમા નહીં થઈ રહે પૌધા મેં. બીજી વાત આપણે મોલા થકી ધ્યાન રાખવું, ને તીસરી વાત હે કે આપણે બીજડે જે આમને તેમને વાયદા એ વાવવા ને આપણે મિટ્ટીમાં આમસ નાખી દેવાના.
1: તો
0: એમ છે આપણે હું આજ તક કોઈ બી બજાર માં કોઈ બી કારે બી રોપ લાવતી હું નહીં સબ્જીઓનો, જે અમારા ઘર માં જેમ કે ટમાટર હળી ગયા પસાડી એમ જ મિટ્ટી માં નાખી દીધા, મિટ્ટી ને ટબ મેં ઓટોમેટિક ટમાટર નું પોદું થઈ જાય, એમને મરસન થઈ જાય, ઉભો મરસન આડો મરસન બે થઈ જાય, કોઈ દિક્કત હે નહી એમને. આ વિશેષ ધ્યાન રાખવાની વાત હે
1: એના હાથે. તમે કહી રહ્યો ભાઈ આ ખાતર ખાદ વગેરે નું ભી આપ બનાવી દેવો તો કહો કે કયા તરીકે થી કરીને કઈ ઉપયોગ કરો આપ?
0: આમ તો હું બારિશ મેં કોઈ ખાદ નાખતી હું નહીં, પણ જેમ કે અગર નાખવી જ પડે તો હર પૌધાની આપણી અલગ ખાદ રે. જેમ કે આપણે આ બકરા હે એ લીધે કરી જઈ, તો કિસાન ભાઈઓને તો સ્પેશિયલી ખબર હોગા કે બકરાની ભેડેને લીધે કેટલી ઇમ્પોર્ટન્ટ એમ ખેતર મેં બી ભેડે બેવાડી એને લીધે કરાવે, તો એ જ લીધે અગર આપણે બકરાની મળી જાય તો જે સબ્જી વાળા પૌધા એને તો આપણે નાખી જ દેવાની, ને જસ્ટ પાણી નહીં કરવાનું, જે પેડ અને પૌધું આપણું લાગેલું એના થોડુંક દૂરથી કે આપણે ખાડો કરીને એના અંદર એ વાર જે લીધ હિ બકરાની એ નાખી દેવાની. સબથી બેસ્ટ ખાદ તો એ હે. પછી સેકન્ડ નંબર ઉપર આવે, બીજા નંબર ઉપર આપણે આવે ગોબરની ખાદ. ગોબરની ખાદ આપણે જે ઉકલ્લાનું ગોબર હોય એ આપણે જેટલું પુરાનું હોય ને આટલું બઢિયા આપણે પૌધાને બદલે વરદાન. તો આપણે જેટલું પુરાનું હોય અને ઘરમાં ચાહે તો તમે પાણીમાં એના ગોબરને મિક્સ કરીને નાખો, ચાહે તો ડાયરેક્ટ ખાડો કરીને નાખો, લેકિન ડાયરેક્ટ આપણે પૌધાને પાણી નહીં નાખવું, એનસે થોડું સીટી ખડ્ડો કરવો અને પછી એને નાખવો. કેમ કે કારે કારે કોઈ ખાદ હું પ્રોપર ખાદ બની નહીં હોય તો એની ગરમાહટ છે જડે બરી જાય. આપણે એ થોડું શું વિશેષ ધ્યાન રાખવાની વાત હે એમ કે આપણે કેટલી દૂરી ઉપર નાખવું હોય ને ખાતર કેટલી પુરાની હોવી જોઈએ. એના અલાવા હે લીમડાના પાન હે કડવા લીમડાના પાન, તો એનું બી આપણે ખાદ જે હે ખાદનું તો કામ કરે જ કરે, હાથે જે મિટ્ટીના અંદર કીડા ને મકોડા જે થઈ જાય કે મિટ્ટીને ખૂબ ખરાબ કરી નાખે, જે કીડી આવે ને એ આપણે મિટ્ટીને પોદન મિટ્ટીને ખરાબ કરી નાખે, તો જે લીમડો આવે લીમડાના પાન હુકાડીને એ આપણે મિટ્ટી માં મિક્સ કરી દેવાના. લોક બજારથી કે નીમ ખલી મંગાડે, નીમ ઓઇલ મંગાડે, તો આપણે દેશી પાનો અગર આપણે ઘરના આ પાસે લીમડો હે કડવો તો એના પાના હુકવીને આપણે આમસ ઉપયોગ માં કરી શકે, આપણે નીમ ખલીની ને એની જરૂરત પડેગા બી નહીં. તો એ લીમડો આપણે એક તરફ થી વરદાન હે. ને એના અલાવા જેમ કે અગર તમારે આ પાસે લીમડો ની બી હોય તો તમે જે આપણે ઘરમાં હલ્દી આવે હલ્દી અને દાલચીની એ બી તમે મિટ્ટી માં નાખી શકો, તો કીડા મકોડા સબ એનથી દૂર રહેગા, બીજે વેરા આવેગા નહીં. સ્પેશિયલી દાલચીની પાવડર નો છિડકાવ તો બાઉન્ડ્રી બનાવી પોદાના આય પાસે બાઉન્ડ્રી બનાવી દે, જેનસે કીડા મકોડા મોલા જે બી હોય એ કોઈ બી નહીં આવે. સ્પેશિયલી જે આ રહી તિતલીએ બની જાય, કીડા દેખ્યા હોય તો લારવા કઈ એના લારવાને જે રે તિતલીનું જે લારવા રહે

0: એ લીંબુ ના પત્તી અને ખાઈ જાય.
1: અચ્છા,
0: એનાને દૂર રાખવા બદલે આપણે એ કરવું જરૂરી. આપણે હું ઘરમાં જેટલી આપણે સબ્જી ઘર સે ઉગાડા તો એનો સૌથી બડો ફાયદો તે છે કે આપણને શુદ્ધ મળે.
1: ખરી
0: વાત. બજાર માં કેમિકલ વાળું શાક ખાવું એના કરતા આપણે આપણે ઘર માં ઉગાડીને ખાને એમાં એવું બી નહીં કે વધારે આપણને મહેનત લાગી રહી
1: હૈ.
0: આરામથી કી થઈ રહ્યું, કોઈ દિક્કત નહીં. અગર આપણે કને જમીન હે તો કોઈ દિક્કત જ નહીં, આપ જમીન મેં કરી શકો. ગમલા મેં ભી કરી શકો, પણ ગમલા મેં થોડી સી આપને એને એક્સ્ટ્રા ખાદ આલવી પડેગા, બસ એટલું જ ફરક હે. તો એના બદલે પછી તમારે નીમ ખલી હે, નીમ ઓઇલ થઈ ગયું, સરસો ખલી થઈ ગઈ, એ સબ

0: ખલી હે, સરનીમ ઓઇલ થઈ ગયું, સરસો ખલી થઈ ગઈ, એ સબ હર પંદર પંદર પંદર પંદર દાડામાં આપણે ગમલામાં અગર નાખી રહ્યો તો હર પંદર દાડામાં આપણે બદલી બદલીને ખાદ નાખવી પડેગા. લેકિન ઇસ તમે ચીજ જમીનમાં નાખોગા તો તમારે કોઈ ભી ખાદ આલવાની જરૂરત નહીં હે. ઇવન કે યાની કે આપણે જમીનમાં શું થાય કે જે કેચુલર રહે એ બાય ડિફોલ્ટ રહે ખેતીની મિટ્ટીમાં અને જમીનની મિટ્ટીમાં એ પહેલેથી કિસ રહે. આપણને કેચુલર અલગથી નાખવાની જરૂરત પડતી નહીં હે. તો કેચુલાની ખાદની બી આપણે આવશ્યકતા નહીં પડેગા. લેકિન ગમલામાં અગર આપ કરોગા તો આપણે કેચુલાની ખાદની આવશ્યકતા પડેગા.
1: આટલી બઢિયા જાણકારી આલી રહ્યો. એના હાથે આવડે આપને ખરી શાકસબ્જી વગેરે કઈ કઈ તરીકે કરી રાખી એના બારામાં આપ બતાડો.
0: મેં કરી રાખી મારે ઘરમાં નીંબુ લાગે, કારેલા લાગે, એના અલાવા મારે બદામ લાગી રહી હે, મિર્ચી હે, ટમાટર હે, અરબીના પાના હે. અરબીના પાના મારે ખાલી ટબ મેં લાગી રાખ્યા પણ મારે અરબીના પાના તો અમારે ઘરમાં જાનવર એને પૂરો પડી જાય હવે તો ટબ મેં અરબીના પાના બી થઈ જાય. એના અલાવા મિર્ચી બે છે, તીન તરહની મિર્ચી હે ને જે નીંબુ હે મારે એ નીંબુ ઓલમોસ્ટ બારમાસી હે, મતલબ બાર મહિને નીંબુ આવે હવે, બાર મહિને નીંબુ આવે. ને બદામ બી અણછણ થઈ રહીએ એ બી બીજ સેસ લગાડીએ. એના અલાવા મારે ગલકન તોરિયાના બી બેલા લગાડીએ પણ હજી આવા શરૂ થયા નહીં હે. ફૂલ વગેરે આવી ગયા, કદ્દુનો બી હે બેલ આવી ગઈ હે પણ ફૂલ હવે સ્ટાર્ટ થઈ ગાણ મેં. તો આ શાકસબ્જી અમે ઘરે કરી રાખીએ. એના અલાવા મેં પહેલે તેલ કરીએ અહીં, સોફ બી કરીએ ને મેથી બી કરીએ. મેથી એ પસાડી બાલટીમ થઈ રહી હે મારે. હા ને એ બી મેથી કઈ રાત્રે અમે પલાળીને કાઢો પીએ એના મેથીનો. તો સવારે એ છાનીને અમે બાલટીમાં નાખી દે આમના તેમના ફેંકવાની જગા તો એ મેથી પાછી ઉગી જાય. તો આ હું રીસાયકલ થઈ ગયું પાછું.
1: કેટલું બઢિયા આવીને મને મને એમ થઈ ગયું કે આ દેખો કે તો વેસ્ટ ચીજનું બેસ્ટ બનાવી જતા અહીં. તો આપણે આ કાર્યક્રમ આ કિસાન ભાઈ બહેને સાંભળી રહીને આપ હું કેવું ચાહી રહ્યું દેખો ખેતીવાડીનું કામ તો કરે, મહેનત બી કરે પર એને થોડીક આપણે તમારા લોકો જેમ કામ કરી રહ્યા કહીં તે એકબીજાથી કે વાત સમરવાથી કે આપણે થોડોક શીખ મળી જાય તો એને બારામાં આપ બતાડો કે હરતી કરી શકે.
0: હું મારા કિસાન ભાઈથી કે એક વાત વિશેષ કરીને કેવું ચાહી રહ્યું કે આજનો જે સમય હે કે બારિશ પડતી નહીં હે ભાઈ, ધાન વાવી દીધું બારિશ નહીં પડતી હે, ને પાણીની સમસ્યા ને ચિંતા કે ધાન પાછું થાયગા કે નહીં થાયગા. પર એક વાત હંમેશા યાદ રાખવી કે સબળનો ફળ હંમેશા મીઠો જ રહે. આપણે હંમેશા સબળ જરૂર રાખવું ને આપણે આપણે મહેનત મેં કારે કોઈ કમી નહીં છોડવી. જ્યાં આપણી મહેનત હે વા તો ભગવાન બી દેખે. એટલે ટેન્શન નહીં લેવી, કારે કોઈ વાતની ચિંતા નહીં કરવી. હંમેશા જે થાય અચ્છું થાય એ દિમાગ રાખીને સાલા આપણે ચાહે ખેતીવાડી હોય ચાહે જયારે આપણે એક બીજ લગાડ એક બીજ લગાડ્યું હોય કે તીન સાલ પહેલે લગાડ્યું હોય, ચાર સાલ પહેલે લગાડ્યું હોય, છ સાલ પહેલે લગાડ્યું હોય. જેમ કે નીંબુનું જ દેખી લો કે છ સાલ પહેલે બીજ ખાલી નાખ્યું હતું મિટ્ટીમાં ને આજે આપણે એના પેડને નીંબુ ખાઈ રહ્યો. એ એક આપણા અનુભવ ખૂબ અચ્છો અનુભવ હે ને એટલી ખુશી થઈ રહી હે એને દેખીને કે ભાઈ આ આપણા હાથનું બીજ લગાડેલું હોય. એ પોદું આપણે એમ સોચીને કે ભાઈ આણમાં તો નીંબુ લાગતસ નહીં લાગતસ નહીં, કટવાડી દો એમ કરીને કટવાડી દેતા તો આજે નીંબુ ખાવા મળતા નહીં મળતા. તો આ સબ જે હે કામ એ એક તરફ થી ધૈર્યનું હોય. આ આપણી એક પરીક્ષા હે કે આપણે કેટલું ધૈર્ય રાખી શકે. ભગવાન આપણી પરીક્ષા લે ને આપણે એમાં સફળ થવું જરૂરી હે. બસ એટલું જ હું મારા કિસાન ભાઈને કહેવું ચાહી રહ્યું.
1: બિલકુલ, બહુ અચ્છી જાણકારી આપી તમે દર્શિકાજી, એને બદલે તમને ઘણું ઘણું ધન્યવાદ.
0: આપ આવે આપનું બી ઘણું ઘણું ધન્યવાદ ધર્મિષ્ઠાજી, એમને ફેરી પધારતો રહેજો.
1: બિલકુલ ધન્યવાદ આપના.
2: પ્રત્યેક મંગળવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિએ કિસાન વાણી, પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
3: દોસ્તો, આકાશવાણી બાંસવાડા કા FM માહી ચેનલ સુનને કે લિયે અબ આપકો કહીં જાને કી દરકાર નહીં, દુનિયા કે કિસી ભી કોને મેં સુન સકતે હૈ આકાશવાણી બાંસવાડા કા અપના FM માહી ચેનલ. આપકો કરના બસ ઇતના સા હૈ, અપને મોબાઈલ ફોન મેં પ્લે સ્ટોર મેં જાઈએ, ટાઈપ કીજીએ ન્યૂઝ ઓન AIR બિના કિસી સ્પેસ દિયે NEWSONAIR न्यूज ऑन AIR. आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माही चैनल. याद रखिएगा प्ले स्टोर में जाकर